0: Center 95.5, North South 95.6, East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
4: टाइम चेक इट्स 10 AM
5: दर रोज 10 થી 11 આવો અમારી સાથે
2: It's always a better choice. Your songs on your radio. My one and only station.
1: RM3 Manoranjan Radio.
5: Aavo amari sathe.
4: આવો મારી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું અમે સ્વાગત કરી રહ્યા છીએ અને આપ જ્યાં ક્યાંયથી અમારી સાથે જોડાયા છો બસ આશા એ જ કરીએ કે આપ સૌ કોઈ મજામાં હશો અને જોડાઈ ચૂક્યા હશો આપણા ગુજરાતી ગીતોની મજા માણવા માટે તો ચાલો જોડાઈ જઈએ અને ગુજરાતી ગીતો સાંભળવાની જે અનેરી મજા છે તેને આપણે ખુશી ખુશી ઉજવીએ અને આજના આપણા કાર્યક્રમમાં આપ સૌ કોઈ અમારી સાથે છો બસ એ જાણીને અમને ખૂબ જ વધારે આનંદ થઈ રહ્યો છે
5: અમારી સાથે
4: તો ચાલો ભાઈ આજના આપણા કાર્યક્રમમાં આજે મધુર ગુજરાતી ગીતો ગુરુવારનો દિવસ છે 4 તારીખ છે 10 વાગી ચૂક્યા છે 10 વાગીને 1 મિનિટ ઇનફેક્ટ અને અત્યારે આપણે કહીએ ને કે ગુજરાતી કાર્યક્રમમાં તમે બસ પ્રેમથી અમારો સાથ આપો અને આજના આપણા

કાર્યક્રમની શરૂઆત આપણે ખૂબ જ સરસ મજાના ભક્તિમય ગીતની સાથે કરીશું. ભાઈ જો ફરી સવાર થઈ ગઈ ને, જો ફરી સવાર થઈ ગઈ ને, જવાબદારી પણ સવાર થઈ ગઈ ને. ભાઈ જ્યારે જ્યારે સવાર આવે છે ત્યારે ત્યારે આપણી આપણી જિમ્મેદારીઓ આપણને જાગવા પર મજબૂર કરી દે છે. ને એમ પણ કહેવાય છે ને કે પોતાના સપનાને પૂરું કરવા માટે આપણે જેટલી મહેનત કરવી પડે તે તો ના છૂટકે કરવી જ પડે, કારણ કે આપણા સપનાની તરફ જો આપણને આગળ વધવું હોય તો ભાઈ મહેનત તો કરવાની છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ અને કરીએ શરૂઆત કિશોર મનરાખાના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ પ્રથમ ગીત.

0: જુદો, કામ પતી જાય પછી એ જુદો, ફોનમાં હોય ત્યારે જુદો, આપણી બીઠ પાછળ જુદો, ને સાલું દેખાય એવું તો નીકળે જ નહીં કા
1: વો અમ્મા.
0: અને આ જ તો છે જીવનની સાચી હકીકત અને સાચી સચ્ચાઈ. કારણ કે ઘણી વખત આપણે એ જ વિચારમાં પડ્યા રહી છે કે ભાઈ માણસ માત્ર છે કેવો. સો ગાઈઝ, આજના આપણા કાર્યક્રમમાં તમે જોડાયા છો અમારી સાથે, અને આજના આપણા બ્યુટિફુલ ગુજરાતી ગીતો ફક્ત તમારા માટે અમે લઈ આવ્યા છીએ. તો આશા એ જ કરીએ કે તમે પણ અમારા ગીતોને મસ્તે મસ્તથી અત્યારે એન્જોય કરી રહ્યા છો. તો ચાલો તમારા માટે એક સરસ મજાનું જૂનું ગીત, અને આ ગીત જે છે ને એ આપણા કિશોરદાએ ગાયેલું છે, સંગીત રચના છે અવિશના વિનાશ વ્યાસની, અને ખૂબ જ મસ્ત મજાનું ગીત, તમારો મૂડને એકદમ સેટ કરી દે એવું.
2: હે હે હે હે હે, ઓરી આવે તો તને વાત કહું ખાનગી. એ જૂનાગઢના સીતાફળ એ મારા ધોળકાના દાડમ.

ગીતોની મજા એક પછી એક. ચંદુભાઈ મટાણીના સ્વરમાં મુકાયેલા આ ગીતની પછી ચાલો હવે અમર સદા અવિનાશનું આગલું ગીત લઈએ. હંસા દવે ગાયેલું અને સવારનો સમય આવા મજાના ગીતો વાગે ત્યારે તો મૂડ એકદમ મસ્ત મજાનું થઈ જ જાય.

वो हमारी साथे भाई गीतों नो डोज जारी छे अने आप सब कोई हमारी साथे लागेला छो बस एवी जाशानी साथे आपड़ा कार्यक्रम में आपड़े पण आगळ वधी रह्या छे શું તો આજના જીવનમાં દરેક વ્યક્તિ અહીં જીવન નામની ફ્લાઇટમાં સવાર છે નક્કી નથી કોની સેફ લેન્ડિંગ થાય કોની ક્રેશ થાય આવો માટે જે ક્ષણ અને જે પળ આપણને મળે છે એ પળને મન ભરીને માણી લઈએ જે અહીં જ પડ્યું રહેવાનું છે એને ભેગું કરવામાં જીવન આપણે વ્યર્થ શા માટે કરી રહ્યા છીએ જીવો ભરપૂર મનથી જીવો એકબીજાનો સાથ દેતા રહીએ એકબીજાના સાથ વગર જ તો કહેવાય છે ને કે જીવન સાવ ફીકું લાગે છે બસ કોઈની